તો પણ તે પોતાના કલ્યાણ અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. દિશા, દિશાની વાત છે, ઓલી દક્ષિણ દિશા એટલે ઉત્તર દિશાની વાત છે. એટલે ઓલા આગળ ગમે ત્યારે સ્ટાર્ટ કરશે, પણ આગળ ને આગળ વધશે અને એકાંતિક સ્ત્રીને પામશે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી પૂછે, હે મહારાજ, કોઈ તે આસુરી બુદ્ધિ ના થાય તેનો જે ઉપાય તે કહો. હા, તો ઉપાય કહી દો તો અમે ધ્યાન રાખીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજો માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથી કપટ, ચોથું કપટ, એ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. સંત આગળ બીજે બધે ચાલે, પણ સંત આગળ જે મોક્ષના દાતા છે, કલ્યાણ કરનારા છે, એની સાથે કપટ ન રાખે. જો શ્રીજી મહારાજના વખતમાં ના, ત્યાર પછી નારૂ પંથ હતા, દિવાન હતા, અને એની પાસે કોઈ હરિભક્તે ઉછીના પૈસા લીધા હતા, તો રસ્તામાં જુએ ત્યારે એને ખખડાવે. એ ગોપાલ સ્વામી સાથે બેઠા હતા હરિભક્ત, તો એમને થયું કે નારૂ પંથનું નામ પડ્યું આવે છે. તો એને એટલું જ હતું કે મને રસ્તામાં ખખડાવે એનો વાંધો નહીં, પણ ગોપાલ સ્વામી આગળ બેઠા છે ત્યાં ગમે તેમ બોલે તે સ્વામીનું અપમાન થાય કહેવાય. પણ એ સ્વામીએ કહ્યું, ઓલા હરિભક્તને, બેસો બેસો, કાંઈ નહીં થાય. પણ નારું પણ દીવાનો હોય તો સ્વામીને તો જોયા જ નહીં, સ્વામી બેઠા છે કે નહીં, ઓલા હરિભક્ત સામે દ્રષ્ટિ પડી અને એવા ખગડા વાગ લગા, આમ છે તેમ છે, ચોર છે, બધું ગમે એમ બોલવા લાગ્યા. તો ગોપાલ સ્વામી કહ્યું, દ્રષ્ટિ ફરી, અધિકાર આવો, દ્રષ્ટિ એની પડતી દશા થઈ ગઈ. અને પેલા ઓલા રાજા અને રાણી એમાં એ બધું કાવતું રચેલું એમાં એ સંડાયેલું. પણ ટૂંકમાં કહેવાનું શું કે જો ત્યાં ક્યાં સુધી પહોંચ્યો, ભગવાનનો ભક્ત તો દર્શન કરે, બધું કરે, પણ જો સત્તાના બધોમાં કેટલું બધું બગાડ્યું. એ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ એની આસુરી બુદ્ધિ થાય નહીં. એટલે મોટા સંત આગળ એ મર્યાદા, એટલે આ ચાર વસ્તુમાંથી એકે વસ્તુ પણ જો થોડી આખી પાછી થાય, લબડે, તો મારે કહે કે એ ખોટ છે અને એને જરૂર વિઘ્ન થવાનું છે. અને ચાર વાના માઇલું એકે જો રાખે તો જેમ જય વિજય ઘણા ડાયા હતા પણ સંકારી સંગાથે માને કહીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા અને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાષે છે. ગુણ હોય, અવગુણ હોય તો સમજી શકાય, પણ ગુણ હોય એ પણ દોષ સરખા ભાષે છે. એટલે આવો સત્સંગ, દિવ્ય સત્સંગ, ભવ્ય સત્સંગ મળે, પણ એ બધી એને પૂરતો દોષરૂપ ભારરૂપ થઈ ગયું. અને ત્યાં જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈનો દૈ કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે. બધી બાજી બગડી ગઈ ટૂંકમાં. તો એ એવું આપણે ના થાય, સંત સાથે કપટ ન રાખે. આ બધું ત્યાં તો બધું જેમ છે એ તો જુએ છે, સંત તો બધું જુએ છે, ત્યાં ઉઘાડા જુએ છે. પછી ત્યાં ક્યાંથી ત્યાંથી ક્યાં છુપાવવાની વાત છે? એટલે સંત આવે તો જેમ છે એમ

રાખવું, અને આ ચાર વાત ન જ રાખવું. ક્રોધ, માન, ઈર્ષા, ચોથું કપટ, એ ચાર મોટા સંત આવે રાખવું જ નહીં. એમાં આપણે જેમ જેમ કહી દેવું તો હવે તો આ મોટો સમુદાય છે, હવે બધા ક્યાં લાઈન લાગે, એક વર્ષ થઈ જાય એટલે એમાં ભાઈ ભગવાન આગળ ચિઠ્ઠી મૂકી દેવી, બધું કબૂલ કરીને મારા ચિઠ્ઠી આગળ મહારાજ આગળ મહારાજ સ્વામી ચિઠ્ઠી મૂકી અને ઉપાડીને પાડી નાખી, તોય પણ એનું કંઈક સોલ્યુશન આવે. મહારાજને થયું કે એની સાચી સાચો ભાવ છે એટલે એમ કહીને દયા કરે. ઇતિ વચનામૃતમ, એવી રીતે પ્રથમનું પાંત્રીસનું વચનામૃત થયું.

બધું મહારાજ સ્વામીનું છે, આપણા મા બાપ છે, એ પૃથ્વી પર આયા અને અનંતનું બધાનું કામ થઈ ગયું. જો ભગવાન અહીં ના આવ્યા હોત તો આપણે ડોલમ ડોલ. એટલે સાંઈ બાપાએ બધાને યાદ કર્યા અને આપણા માટે દેહ ઘસી નાખ્યો, બધું કર્યું. પણ એમના અંતરમાં બધા માટે પ્રેમ હતા. જો આપણે એક પ્રસંગે એક જયંતિ બાપાએ હાર ઉપાડ્યો અને બાપાએ કહ્યું કે તમને બધાને એક એકને મળાય એવું નથી, પણ આ બધાને હાર પહેરાવે એમ માની લેજો. એટલે આપણે પણ એવું જ છે કે બધાને મળવું એ શક્ય છે બધાને, પણ અંતરમાં ભાવના રહેશે બધાને મળીએ, એક એકને મળીએ. પણ હવે અશક્ય છે, સમય નથી, તમને ટાઈમ નથી, અમને ટાઈમ નથી, એવું બધું બની ગયું છે. એટલે પણ માની લેજો બધા બધાને, બધાને મળ્યા છે આપણે. અલૌકિક દ્રષ્ટિએ, દીવ દ્રષ્ટિએ આપણે તો દેહ નથી, આત્મા છે. એટલે આત્મા તો આત્માથી અક્ષરથી કોઈ મોટું નથી. એટલે આપણે બધા અક્ષરરૂપ છીએ અને અક્ષરથી પર કોઈ નથી, અને અક્ષર મુક્તો બધા એક છે, કોઈ અલગ નથી. એટલે એમની પંક્તિમાં આપણે ભરવાનું. આજે ગમે એવા હોઈએ, વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે, પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે. આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે. મહારાજે કહ્યું કે આ કોઈ મનુષ્ય નથી, હરિભક્તો કોઈ મનુષ્ય નથી. અને અમે જે આ વાત કરીએ છીએ, જીભ જાલીને વાત કરીએ છીએ, જોઈએ છે એવું તો કહી શકતા નથી. પણ વિમુખને તો તલ માત્ર છે, એ મેરું જેટલું લાગે. આવું છે. એટલે મારા શું કહેવા માગે છે કે આ બધા દિવ્ય છે. મારા સંબંધમાં આવ્યા, મારાની ઉપાસના નિષ્ઠા થઈ, અક્ષર પુરુષની નિષ્ઠા થઈ, બધા દિવ્ય છે બધા. અને અમારા દોષ પરઠીએ એ આપણી ખામી કહેવાય. અને એટલે મારા કોઈ મનુષ્ય નથી. આ બહુ મોટી વાત છે. દેખાય છે મનુષ્ય જેવા, દેખાય છે મનુષ્ય જેવા. આપણું કામકાજ કેટલું બધું હોય, પેન્ડિંગ હોય, લબડતું હોય બધું, પણ તો કોઈ મનુષ્ય નથી. આપણે પરથી પર છીએ. આપણે કેટલા જન્મના પુણ્યના અંતે આ સત્સંગ મળ્યો છે. સત્સંગ જેવી તેવી વાત નથી. સત્સંગ કેટલા જન્મના પુનઃ જન્મના પુનઃ ભેગા થયા પછી સત્સંગ મળ્યો છે. એટલે સત્સંગને દ્રઢ કરીને પાકું રાખજો. ગમે એમ થાય, બીજું બધું તો આવે ને જાય, આવે ને જવાનું છે. આપણે આ અત્યારે સગાવાલા છે બધા,
आज जन्म में तो बराबर है, बीजे जन्म में बड़ा भेगा थवा ना छो, कोई क्या कोई क्या कोई क्या, तो ये बधुन खोटू है। साचु आ सत्संग जे आपने मिलो, सत्संग नो वारसो मिलो, सत्संग करिए छे, ये बधु साचु छे। एटले महाराजे तो खूब महिमा कर, महाराजे को आनंद ब्रह्मांड नो राजा होय, एक ब्रह्मांड नो राजा एटले केटलू कहेवाय, आइंस्टीन ने न्यूटन ने बधा आई गया, एक ब्रह्मांड मृत्यु लोक में ज आई गया है तो, अने 14 लोक से, अने ब्रह्मांड तो अणु अणु जेटला से भगवान ने आगर, एक अणु राई नो दाणो होय एनी अंदर बधु 14 लोक ने बधु आई गया। एटले महाराज खास आपने अहीं पधार्या तो आपने मनुष्य मनुष्य जेवाय बनाया, नहीं तो महाराज के एक एक ने सामर्थ्य आपे तो ब्रह्मांडो तोड़ी ना कहवाय। एटले महाराजे छुपा रहा अने आपने छुपा रख्या के मूर से स्वभाव टाळवानो छे, वासना प्रकृति टाळवानी छे, બીજું બધું પહોંચી રહેશે અને આ નહીં થાય, એટલે મહારાજે બધી યુક્તિ કરી છે, આપણને મનુષ્ય જેવા બનાવ્યા છે કે આપણે ચું ચું કરીએ, અને બહુ મોટું કામ થયા સત્સંગ જઈ રહ્યા, સત્સંગ જેને મળ્યો અને દેવ ભવ બ્રહ્માદિકને આ સત્સંગનો જોગ નથી, ભલે ગમે હોય અમે યોગી આપા ભેગા ભાદરા હતા, ભાદરા ઊંડ નદી ત્યાં વળે છે મોટો, પછી યોગી આપા કે આ દેવો અહીં આટા મારીને જતા રહે, તો અમે કહ્યું કે અહીંને પગે લાગતા કેમ નથી, આટું મારીને જતા રહે, તો સ્વામી કે ચોકી છે આવી જ ના શકે, એટલે આ બહુ બહુ મોટી વાત છે, આપણને મળી ગઈ છે, સહેલાઈ છે મળી ગઈ છે, ગમે એટલું આપણે પૂર્ણ દાન ગમે એટલું કર્યું હોય પણ ઓલા બીડ હોય છે ને ઓક્શન, હવે 1,00,000 પાઉન્ડની વસ્તુ તમને 10,000 પાઉન્ડમાં મળી જાય બીડમાં, તે એને જેવું નથી, આપણે સાવ મફત મળી ગયો સત્સંગ, મારાની દ્રષ્ટિએ સાવ મફત, પણ હવે આપણી ફરજ છે કે એને દ્રઢ કહીને રાખવી, આપણે કાણું પાકીટ રાખવું નહીં નીકળી જાય સત્સંગ, અને આપણે એક જરાક અપમાન થાય સત્સંગ મૂકી દઈએ, આપણે તમને કોઈ હરિભક્તો હરિભક્તો કે અને તો મારા સ્વાઈને મૂકી દે આવું થાય, તેથી બહુ કાચક કહેવાય, એટલે એટલું રાખવું, સત્સંગ ગમે એમ કંઈ છોડવું નહીં, સત્સંગ છૂટ્યો તો બધું પતી ગયું, હવે કેટલાય જન્મની કમાણી છે ખોઈ નાખે એવું થાય, જેમ કોઈ અબજો કરોડો અબજો પાઉન્ડ કમાયો હોય પછી એક કંઈ ભૂલ થાય ને દેવારું ફૂકે એના જેવું થાય, એ સત્સંગ તો ગમે એમ કહીને આ ખાસ ભલામણ સત્સંગ મુકતા નહીં, એક બે જો આપણે આ લાઈન બેઠી છે ફ્રન્ટ લાઈન, હવે આમાં ત્રીજી લાઈનનો કોઈ આવે અને તમને કહે કે તમે અહીં બેસો ને ઓલાને ફર્સ્ટ લાઈનના ત્રીજી લાઈનમાં મોકલે, શું થાય,
સત્સંગ મૂકી દઈએ. મૂકી દઈએ એવું નહીં, ગારો દઈએ, જોખી જોખીને 5 મણની 10 મણની. કેટલો કાચો સત્સંગ કહેવાય. સત્સંગ આપણે જોયા છે મહારાજના વખતથી, સત્સંગ જે રાખ્યા છે ગમે એમ કહીને રાય રાય હાલ બે હાલ થઈ ગયા હોય, પણ સત્સંગ કહીને રાખ્યો છે. એટલે એવી રીતે સત્સંગ, સત્સંગ છે બધું જ છે. સત્સંગ એટલે બીજું બધું ગયું, ભગવાનનો સંબંધ જ કટ થઈ જાય. આવી વાત છે. તો જો આપણે વાત કરતા હતા કે આનંદ બ્રહ્માંડનો રાજા હોય, કેટલી મોટી વાત, આનંદ બ્રહ્માંડનો રાજા. પણ સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે છે. આનંદ બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો આપણે આ જે આપણે સત્સંગ મળ્યો છે કેટલી મોટી વાત. આનંદ બ્રહ્માંડનો રાજા કરતા પર થઈ ગયા આપણે, પણ સત્સંગ તો મળ્યો પણ છૂટી જાય, લપસી જાય, કાણું પાકેટમાં સત્સંગ જતો ને એ બધું નહીં કહે. આપણે 2 પાઉન્ડ 10 પાઉન્ડ હોય તો કેટલું સાચવીએ. ઓલા અમારે દેશમાં તો બંડી હોય ને એની અંદર મૂકી રહે. અને બસમાં ટ્રાવેલિંગ કરતા હોય ને બસમાં તો 15-15 કલાકે હાથ ઓટોમેટિક જાય છે. તો એટલે આ 1000 પાઉન્ડને આપણે આટલું સાચવીએ છીએ. સત્સંગને કાંઈ દરકાર જ નથી કરતા, બહુ કાચું. એટલે સત્સંગ દ્રઢ કહી નાખે. સત્સંગ છે બધું જ છે, ભગવાન છે, અને ભગવાન છે એટલે આપણું બધું આવી ગયું. તો આ સત્સંગ કટ અને ભગવાનની સંબંધ કટ થઈ જાય એટલે આપણે આ સત્સંગ દ્રઢ. માન અપમાન થાય ગમે થાય પણ સત્સંગ મુકતા નહીં, સત્સંગ દ્રઢ કહી રાખજો. એટલે આપણી જીત થઈ ગઈ. શાસ્ત્રીમાં કેટલો દાખલો કર્યો છે, એમના વખતમાં યોગી આપણ શાસ્ત્રીમાં પ્રમુખ સાહેબમાં કેટલો દાખલો કરે. અને આપણને બોલાવે છે, પગે લાગે છે, અને તો આપણે આમ રિસાઈએ, ઠરડાઈએ, મરડાઈએ, એવું ના કરું. દાસના દાસ થવાનું છે. સત્સંગની બહુ મજા આવે છે. દાસના દાસ થયો ને ખૂબ મજા આવે. બાપનો બાપ થયો તો ટલ્લે ચડે, એને કોઈ પૂછે નહીં. એટલે આપણે નમ્રતા, દિવ્ય ભાવ હોય, નમ્ર ભાવ હોય અને સત્સંગ. આજે તમે ડીલ કરો છો ને, બે બિઝનેસમેન હોય તો આમ આમ આમ નથી કરતા, ગરમ આમ માલ લેવો તો લઈ લો નહીં તો ગેટ આઉટ. આપણે પગે લાગીને કેટલી ગરજ રાખીએ છીએ, તો આ સત્સંગ પણ એ ગરજ રાખવી તો આપણે કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ.

અને વળી શ્રીજી મહારાજે વાર્તા કરી છે, જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે તેની મરજી હોય તેમ વર્તે. આ લોકમાં એવું છે, તો ખપ હોય તો જો આ તમે ક્યાં ક્યાં પહોંચ્યા, ગ્રીનલેન્ડ ને ખપ હોય પૈસાનો, તો દુનિયામાં બધે પથરાયેલા છે, કઠણ સંજોગો વેઠે છે. હવે તો આવે છે, બધા વાતો કરે છે, કેવી કઈ મુશ્કેલીઓમાં પણ પડ્યા છે, તેમ પડ્યા રહે છે. લાભ થાય છે તો વાત જુદી છે, પણ પડ્યા છે, છોડતા નથી. ત્યાં મહારાજે કહ્યું, જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય, ભગવાનની ભક્તિ બીજી કોઈ વાત છે જ નહીં, ભગવાન અને ભગવાનની ભક્તિ ને એ બધું છે. તો ભગવાનની ભક્તિનો ખપ હોય, ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય, એ બહુ મુશ્કેલ છે. આપણને બધી સહેલાઈથી મળી ગયું છે ને, એટલે આપણે ખપ નથી એવું થઈ ગયા, રહે છે, ચાલે છે, બધું છે. પણ ખરેખર ખપવાળો હોય, સંત સમાગમનો ખપ હોય, તો એને મારે કહે કે એ ખપ, ખપમાં એવી વસ્તુ હોય કે ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં. જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય. આ તો સ્વભાવની વાત આવી, બીજો ખપ હોય તો એ સ્વભાવની વાત આવતી નથી. પણ ગમે તેવો સ્વભાવ હોય, જો મહારાજે કહ્યું ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કે તેની મરજી હોય તેમ વર્તે. આ લોકમાં બધું આપણે જો તમે ઓલા રેડ ગાર્ડ્સ એટલે બકિંગહામ પેલેસ, ત્યાં રેડ ગાર્ડ્સ હતા પહેલાં, ત્યાં તો ખબર નહીં પણ પહેલાં હતા. તમે એની આગળ ગમે નોરા પોરા કરો, ગમે કરો, જરાય હસે નહીં, જરાય ખસે નહીં. અને 8-8 કલાક ડ્યુટી હોય, એ સારા ઉભા રહે. તો જો આ લોકની પૈસાનો ખપ છે તો એ આટલું બધું કરે છે, તો ભગવાનની વાત સમજાવી હોય તો ભગવાન એ સ્વભાવ ઉપર જાય, કે સ્વભાવ ઊભો ના રહે. અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન સાથે જળાઈ ગયો હોય. એમલગમ જે સોનુંનું ચાંદી બધું એ કરે, એ પત્ર કાઢે, એમાં જ નીકળે બધું. એટલે ટૂંકમાં સ્વભાવ સાથે, ચૈતન સાથે જળાઈ ગયો હોય. એટલે જળાઈ ગયો એટલે તો વર્ષો, આ તો વર્ષોથી છે જ, હકીકત છે જ. એટલે ચૈતન સાથે જળાઈ ગયો હોય એવો હોય, એટલો કઠણ હોય સ્વભાવ, તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. સત્સંગનો એટલો પ્રતાપ છે,
સત્સંગ સમજાયો હોય બરાબર તો આ સ્થિતિ એને પામે, જેને ચૈતન્ય સાથે જળાઈ ગયો હોય એનું કઠણ હોય પણ ત્યાં ખપવારો હોય તે ટાળી નાખે. તે ઉપર પોતાની વાર્તા કરી છે. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાન સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાન સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. જો ખપ હતો કે અહીંયા જ મોક્ષ છે એ નક્કી થઈ ગયું, પછી આમાં હાલે નહીં. તો મહારાજે એવી વાત કરી કે પોતાના સ્વભાવની વાત, પોતાનો ત્યાગી સ્વભાવ હતો, એક રૂમાલ સરખો પણ પોતે રાખે નહીં, એટલા પોતાનો સ્વભાવ. એક રૂમાલ હોય ને એ નહીં, ખાલી લંગોટી હતી, અને એટલે એવી રીતે ત્યાગી સ્વભાવ હતો. અને નીલકંઠવણની ઉપર જ્યારે 12 વર્ષના હતા નીલકંઠવણની, તે વખતે તો કેટલો ખાવ, તે વખતે તો કેટલી કઠિનાઈ વીઠી છે. પણ તોય મહારાજે કહ્યું કે જો સ્વભાવ હતો તો રામાન સ્વામીની આજ્ઞાથી મુક્તાન સ્વામી, શ્રી રામાન સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાન સ્વામીની આજ્ઞાને અનુસાર વર્ત્યા, પણ મારા મનનું ગમતું કર્યું નહીં. મનનું ગમતું કરો એ જ બધું બગાડે છે. અનંત જન્મ લેવડાયા છે મનનું ગમતું જ કરવાથી, તો બધું સારું કરો એની ના નથી. એ ગમજો મહારાજ કે ભગવાન સંત કેમ કરું તે શ્રેષ્ઠ છે, મન ગમતું કરવું તે કનિષ્ઠ છે. હવે મન ગમતું કરતો હોય તે આખા મંદિરનું કામ એકલો કરતો હોય અને ગમે એટલાને સત્સંગ કરાવતો હોય તો પણ ન્યૂન છે. મન ગમતું જરા ગાઈ ગયું એ બધું બગડ્યું, ઝેર પડ્યું અંદર. આપણે કહેવાય નહીં પણ દૂધપાકમાં ઝેર પડે એના જેવું, પછી એ કોઈ કામનું ના આવે. એટલે મન ગમતું કરતો હોય કોઈ કામનું નહીં, કોઈ કામનું નહીં, તો એ જાણી રાખો. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાન સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાન સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. અને વરી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી તેની એમ વિકતિ છે જ, કદાચ આંટી પાડવાનો સ્વભાવ છે જ. મૂળમાં ઉપરથી દેખાય નહીં પણ અંદર આંટીથી બધું બગડે છે કામ. કોઈ સાથે આંટી પડી હોય એ કામ બગડે. તો મહારાજે કહ્યું ભલે આંટી હોય પણ કેવી આંટી રાખવી. અને વરી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી તેની એમ વિકતિ છે જે, એક તો નિષ્કામાધિક વર્તમાનની આંટી પાડવી હોય, ને એક એવી આંટી પાડવી હોય જે આ ઠેકાણે હું વાસન કરું તો નિંદ્રા આવે ને બીજે ઠેકાણે ના આવે. આ અધિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડવી હોય એ બેને એક રીતની ન સમજવી. નિષ્કામાધિક એ આટી એમાં તો માલ છે, એવું બધું આપણને આગળ બતાવે મોક્ષને માર્ગે ઉપર લઈ જાય આપણને. અને બીજી તો છાંટી છે આ ઠેકાણે વાસન કરું તો જ ઊંઘ આવે ને ના કરે, અને એવી તો છાંટી બધી જાત જાતની બધી આંટીઓ છે, એમાં એ સુખ ના આવે. એ આધિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય
એ બેને એ રીતની ના સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે, વર્તમાનની આંટી પાડી એ તો પોતાના જીવનરૂપ છે, ને તેને વિશે બહુ માલ છે. જો શ્રીજી મહાજ પોતે વાત કરે, આવી આંટી પાડી સોરી, તો આ તો કોઈ સાથે આંટી પાડીએ તો વર્ષો સુધી એને દર્શન એને ગમે જ નહીં એવું થઈ જાય. અને તુચ્છ આંટી જેમાં કાંઈ માન નથી, સળેલું તંત્ર છે, એવી આંટી પાડી. જો મારે નિષ્કામાં એક વર્તમાનની આંટી પાડી હોય તો એ બહુ માન છે એમાં, એ વાત રાખી. અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિશે તો તુચ્છ પણ જાણવું, ને તેને સન મુકાવે તો મૂકી દેવી, ને પ્રથમની આંટી મૂકવી નહીં. જે નિષ્કામાદિકની આંટી જે એવા ગુણ હોય બધા એ બધાને ધારીને અને રાખવા. અને બીજી તુચ્છ આંટી હોય છે એ આમ કરું તો આમ પોતાનો પોતાને સ્વભાવ ઉપર પોતાના દેહ ઉપર આવે એવી આંટીઓ તુચ્છ આંટીઓ છે એ મૂકી દેવી. અને એ બેને બરોબર સમજે તો એને છે મૂઢપણું જાણવું. આ બેની આંટી સરખી સમજે મૂઢપણું, કે કાંઈ ગતાગમ ના મળે, ગોર કોર બધું એ કચ કરે, એ આ સત્સંગમાં આમાંય વિવેક હોય છે વ્યવહારમાં, તો આ સત્સંગમાં તો સ્પષ્ટ આમાંય આપણે જે ધંધામાં ખોટ આવતી તરત મૂકી દઈએ આપણે, લાભ ચલાવીએ નહીં. તો આમાં કેમ ચલાવો? પણ ગાફલાઈ હોય, બેદરકારી હોય, ચાલે છે, રહે છે. અને એ સરખી આંટી બંનેને સરખી સરખું પણ જાણે એ મહારાજ કે બહુ મોટી ખોટ આવે. અને એ બેને બરોબર સમજે તો એને વિશે મૂઠ પણ જાણવું. જેમ બાળક હોય તેને મુઠ્ઠીમાં બદામ ઝાલી હોય તેને કોઈક મૂકાવે તો મૂકે નહીં, બે બદામ હોય હાથ મૂકી હોય તો. બાળક હોય તો એને કંઈ ગમ નથી તો એ. અને એ બેને બરોબર જેમ બાળક હોય તેને મુઠ્ઠીમાં બદામ ઝાલી હોય તેને કોઈક મૂકાય તો મૂકે નહીં, ને રૂપિયાની મુઠ્ઠી વારી હોય ને સોના મોરની મુઠ્ઠી વારી હોય એ તેને મૂકાય તો તેને મૂકે નહીં. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયો તથા સોના મોર તેને વિશે બરોબર માલ જાવે, કાંઈ ગમ નથી. અમે ઓસ્ટ્રેલિયા હતા તો એક બાળક જોરદાર મારી પાસે ધસીને આવ્યો, એકદમ સ્વામી આશીર્વાદ આપો, આશીર્વાદ હતી. પછી મારા હાથમાં ચોકલેટ હતી કે આશીર્વાદ જોઈએ છે ચોકલેટ જોઈએ, ચોકલેટ તરત જ હાથમાં ઝપડી લઈને ભાગી ગયો. એને ખબર નહીં ચોકલેટ શું છે અને આશીર્વાદ શું છે. એ રીતે આપણને પણ થાય આશીર્વાદ સામાન્ય સમજીએ છીએ, સંતના આશીર્વાદ એમાં ઘણું માન છે. તમારી પ્રગતિ જ કરાવે, શાપ જેવું લાગે તો એ સંતના આશીર્વાદ એને ધડકીને રાખે તો તમને શ્રેય થાય, ભલું થાય. માટે બાળકને વિશે મૂઢપણું છે. અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય, કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે દે તું મૂકી દે, નહીં તો તરવારે માથી કાપું ના કાપ કાપી નાખીશ. બદામ હોય, બે બદામ અને કોઈક માથું કાપવા માટે તૈયાર ઉભું થાય તે જો મહારાજ
એ માટે બાળ કે છે મોટું, અને ફરી જેમ કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે દે તું મૂકી દે, એ તો તરવારે માથી કાપી નાખે. તારે ડાયો હોય તો તેને આપી દે, ને મૂર્ખ હોય તો ના આપે. તેમ એ બે પ્રકારની આંટીમાં ન્યૂન અધિકપણું જાણવું, અને એમ હોય નહીં અને એમ હોય નહીં, ને બેમાં સામાન્યપણે જાણે, બે સામાન્યપણે જાણે, તો એનો આંટીદાર સ્વભાવ જાણવો. આંટીદાર એ એનો